0: 랭게 네 무튜 기시나로
1: 아니 다 두릅 나라도 니슈 탐바기 네 로럽 제주 예멘에 순지제 안에데 단단 나라조기 에 쇼 누기 라와 나라조 단단 너리기 으 너리기 나라조 단다 조체와 숨미나르 시나르 디푸베게 아니 두릅 니슈 탐바기 로럽 제주 예멘은 고조 제제 안에 아 우유국이 사사이나레 시그지이나 로가이나레 진짜 나로라 임베이나라 안에 가라서 낮에 그 모든 규제제 아 나오기 돌궁 진짜 마무치야 안에 가나 간잡이야 예브레 다 내녀제제 진짜 나로라야 이나 차샤바 임베이나 아 다는 롱어 숨동 니겨 숨동 숨겨 아 춘제기 안에 가라서 이나 돌궁 진짜 니에 빼지 차샤바 임베이나 안에 가라서 등상기 네 내동 종콩 단 내동 취소라 등상 내동 취콩기네 계산 다 제사시에 된대다 로다 종콩기네 팅스에 설된대다 소매기 다르마스에 설된대다 진부 종콩도기네 세르도스에 된대다 다 되게기네 돌사 된대 마무지 아니 되어서 다 돌사 동주 모든 집에게 말한들이야 자주 근제 종되어서 되거나 벽이 와 대긴 골라 모두 집은 나신 높죠기 안에 머리 쓰고 디나 롱어 다변 이동 등의 춘진의 고주백에는 벽이 짝지 인감에 두렵스야 된대게 피림진 나로야 안에 주단 죽신백이 망시 토라이나 의장 안에 유론 차점 동고도 뒤흔들려 양아라주 배주 샤브나시 돈줄려야 의장의 사공 돈줄야 안에 짐신 안에 짝지 인감에 두렵갑려야 진짜 피림 피게야 피림디 짐신 양 주단 죽신이 맞아 아 진짜게 다 저지야 용구여레스 라바르도 다 드럽디 이갑라 임베 있나 아란조 네 뜨게 느리라 차샤마나 돌궁 편치쇼디 가르튼 거르스나 편치쇼디 세 월라 트비게 아니 서부 봐 서부게 돌궁디 편침부지 통용 거래 상월라 있나 단 도름게 쇠비 돌궁 여르데 이나라 쿄 용네가 라바르도 롱어 니동 앞게 춘제네 짐신이네 아란조디 랑제 장부 추규 진짜로 있나? 아니 서부 좋아. 세월아 아니 북부든지 주지지. 아니 말한저 생월아야 서부. 아니 순부로 대비기 민남기. 아니 대강 남신 아 신부기 아 풍부턴 돌아야 아니 세월아야 북부든지 주지지. 서부기 아니 말한저게 돌공수야디. 아니 대급 뒤값게 다변롱은 이동압제 순지 순지. 아니 뒤 다소 숙침부 찍세. 다디 말한저 높죠기. 다 너리 또 너리 거라 있는 건사 되게 진짜게 도축 체력 체단게 돌게 남아지 임바지 체 되게 멍시 가라야 아니 단돈 가래 요래 세베이나 위장 초라야 이나 알아서 다소 하나면 야침 부여베게 녹이 찍되게 아니 불강 야나면은 도시부 된대게 도 레벨 첨부 된대게 이나 양바다부 된대게 즉베게 아니 양 도좀게 불강한테부 아 돈조야 이나 너리 초라이나 리니즘 통고 요레스 다 돈조 돈베기 또 너리 거나 차샤바 임바이나 아 마란조 에시아 위메이나레 대단 저거 유베기 학벌도 마란조 신장 키르와 세공니 이나레 양남는 나소 세공 이나레 덴즈니 아니 야마 제베다 네베 망고치베기 로베기 아니 초바다 콘즈기 아니 슈샤 샤베기 링네게 아니 돈조단 저거 유베치레스 다 낭도니부들 가래 요레스 자고 좀 들어와 자고 좀 뒤야 아니 차고온디 대긴 공을 수입에게 면도 다 면도르스야 된 안신지지 아니 또에게 너리 아니 장당의 넉주 아나 자친비역의 짜당 딘지강다야 차고지 뭐 망부지 니 대월에서 다 대인이나 말아주 되렴감의 기값기나 심주시비 교림디나로 말아주 차고지 못되게 차고온의 서유이나래 차고지 못되게 땅 말아주게 아니 걸로 걸당이나래 들려야 한 거지 딘대지래 땅이나 예외 로주장지기 나눠라야 안주기 나지지게 딱지 제배 규 아니 말한즈 벽에 타고 있으면서 이디 내 장당기 내 조배기 이제 잠만인바 아니 삼마사기 말한즈 사법대에서 마사기 장부당 초침부 교구기 아니 롱숑딘데 라야 아니 타고 있으면 된다 망부야 예선 중대어스 제장당 말한즈 대급 대급 라인데 대긴 공을 모를 수비기 아니 디 돌디 그 멍시 가나 있나 하장의 야채와 편심부 예비기 자고르면서 얘기 조자 쪼르 채비기 아니 아라주 나우 아라 매부초기 미리기 아니 군대인의 통도의 총비기 속자 이나래 야나면은 ngaranzu de ngomba kyabya yinare yanamena ngaranzu de chu da yanamena ngaranzu ini tebegi ene zago tinde da chwa yu badang ro ta chowe ngoki ngaranzu mikdo laksing ene mi ge ngoy ngoy ngoy stong gyu yoba yinare yanamena chulu ge tebegi zago yinare ta tinde den chwa yu bege jeja zor chibe chago jimo mamuji ya ni yu yore
0: kongdo yenshar gen wondu la ne pyu gi dewa yinbe yuzang khu ne ta be san ni chungwe jakche ningme thugup gi nashu kha ji tha thisi chagwe rimi nashu so gi ko la ngo tru dur du shi nam chup su sham la ge la chho ne phe zen bu thugup gi nashu tha na ze ko la ngo tru dur du nang gi yin be leng ge ne mu thu gi si na ro
1: ta leng ge sang me chen sa re ur ja zen bu thurup de ni ane thu go di zu ya ge zo de khar sne thurup dum ba chen ji ne ko zo de yor wa ane thurup dum ba ko zune ane thurup gubek ane lorap ta sumju inare sibju inare a dinje gi chela ya ane jog jeo res ta de ka ge ne ngara zu dang ge sa de shu de ge dan na ji ngara zu dag che shena re na ji ge ane ngo den chi ge de ne nang den zo de khar su dang bo de pang so ro ba ta pang zo na lo da ngara zu leng ge chang me she sa da bu re da yu zang la yin da da da pang su de pen che shu re zen be jo rob ge ge ro tā bēn tāp, tā tīsā kōrā ngā rāñzō jīlō yōgī ānī tūrāp tūmbā cūñjī ānī sūm jē jē pāngsū tī gyāchī mūshī tā pāngsū tī lī chā shā bā yīmbā yīnā yalūng hlōgā, tāng hlāsā, shīzī rwa tā tī sā kōng tī nā lō lī yīnā pāngsū tī tā bā kia kōng shūk chē shū rī tā tī pū yī bē kī ānī tā ngā rāñzō sā yū shīmbā lā pāngsū tī tī yō rī sī pāngsū tī tī yō rī tā lā kvār tū ānī pē shīmbī yōgī ngā rāñzō tā tū kāp tī lā ānī tī wāngyūr chē bē kī sā kōng tā chōng yōgī sā chā lā yā ānī tēmē pū būrīyā pū yōgī tī kāp kī ānī pāngsū tī tī pēn chē mū chōng tē yō rī lā ānī yāng tī mīng kī tā yāng chā shā bē nā ānī ngā rāñzō tī tā yū shū sā chā shuā tī mīng kī tā ngā rāñzō kī tā tī chā shā mū chōng yōgī sā chā gān sū kī sā chā tā tī tī rī nī sā mū yā tū kāp tī kāp kī pāngsū tī tī chōng tā tsō kā sī mī rā pion pō pion jīn rī bā tā tsēn pū sāng pū bē kī ngā rāñzō lūn jīn mī rā pion jīn tī tī kī tā nē tū rī chū bē kī tā nē tī lā nē lāk bā rū tū rūng sā wā rā tū rūng pū rāng tā sē kī ngā rā yā nē sā bōng tī tī chā bā kī nē rī nē shū chā tī lā kā rī sō tā ngā chū pāngsū sī kī yō rā bā nē tā nī bā tī lā yī nā tsēn pū yō rā tā tī kāp lā dō kī shū chā tī nē mā bō chī nī tī wā rā tā ngā rāñzō tā tāndā lā lū yō bē kī bū rī yā pū yō kī kāp lā yī mbā yī nā dō rīng tāndē bū rū chū kī tsam chī ā tī ndā chī yō rā lā nē tā chā lā kū yō bē kī ngā rāñzō tā chī tsēn pū yō rā kāp kī dō kī lā yī nā rī yā nā mē nā nē tī mīng kī ngā rāñzō tā yī nā bū kū yō sī kū rā dō rāng lā bē tī shī bū rā yā kū yō kia bē kī hlā tīndē yī nā rī tā tīndē kī nē chē bē yī nā gānggā tōm nē tā tāndā zimbē yorō kāng tā shīng jē māngbū chī kī zimbē yorō tūrīb chī kī hlāk bār tū nē tūrīb yē bā nē gu bē bū rū lā yā gō rō chē bā tāng tīndē kī kōng sū tō bē kī nē shū lā chā shā mū nā nē nī shū lā sū yorō bā tā tōn chū kī kā rā rā sū tū yu kā lā chī kī nē yī kī tōng nē rā bā tā pio kī bū rī yā tūrīb kā bā yī mbē yī nā chī sō kī jī shī yī nā rā bān chō rī yī nā rā māk tōng yī nā rā rā rā rīng nē yī nā rā lō jū yī nā rā lāk bār tō ngā rā sō kētā rīg bā yī nā rā kān jī tē lā yā anī shīm chū chī yā kī ngā bē bāng dā tē gā tīndē chī tū rīb dā gā rāng kī tīndē kī tē gā tīndē yī mbā chī māng bā chī yā ngā rā sō lā yā kō tōng chē yō rā sī tā tēng kī ngā rā sō anī pion chōng lōng jī nyan jī lē gōng kī anī pion chōng shī rī kī lē sēng shī bē kī tī nā lō lā yā anī pio jī nā jī kī chā shā anī pē yē tāng zhōng jē lā yā ngō zhū, dōr dhū zhāng jī shū bā yīn sī.
0: Tēng dē lē cēn zhūk zhū wā tāng dū nē, pē rāng jōng jōng rī ngū sōng gyōp tāng shīm zhū kāng kī rī bā nī bē shīm zhū bā chē mō, gian shār gēng wōn dū lā nē chē chē nāng wē, pē rāng jōng kī nā jē chā shā kī pē rīm tāng zhōng jē kōr kī nāng tuyān cāng mā lēng gyā lā jīm bū shū sī bā yīn. Tēng jē mē lē cēn nā ngān chū sī mō wā lēng gyā lā nāng tuyān sār bā gu jī shū yū bē lēng gyā nē tū dō dū kī sī nāng gyō mā nī bā nāng rō.
2: Sātui māngzō ki sēdōng chōk tēn. Sācā nā mā tā, zhūrī zō chē. 我在他心中，我们他心里忙着，下他光啊忙忙差不多，出去又不用难回。杀掉石东确定了集中起，农民地摊了送脚钱。